This is KZMP 104.9 FM ફનેશ રેડિયો પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાથ સંગાત અને હું છું તમારી સાથી સંગાતથી નીલમ દવે. એક વાર ફરીથી તમારા સેવામાં, જી બિલકુલ, તમારા માટે જ ગુજરાતી ગીત સંગીત ભાષા અને સાહિત્યના સુંદર સમન્વય સાથે આ કાર્યક્રમ પ્રસ્તુત કરી રહી છું ઓન 104.9 FM ફનેશ રેડિયો. તમે જાણતા હશો કે દર રવિવારે, જી બિલકુલ, દર રવિવારની બપોરે ઘણા બધા વિષય હોય, ઘણી બધી વાતો હોય, ઘણા બધા સવાલો હોય અને જવાબો હોય છે તમારા. માહિતીનું આદાન પ્રદાન તમારા સાથ સંઘાત સાથે, ઈશ્વરના આશીર્વાદ સાથે. પરંતુ મહિનાના પહેલા રવિવારે આપણે ફક્ત અને ફક્ત કેટલાક સુંદર ગુજરાતી ગીતો સાંભળીએ છીએ તમારી પસંદ પર. એની સાથે સાથે કેટલીક કંઈક બોધ કથાઓ જે મેં ક્યાંક વાંચેલી હોય એ તમારી સાથે વહેંચું છું, કંઈક સાહિત્યના સુંદર અવતરણો તમારી સાથે વહેંચું છું. તમે પણ કંઈક કવિતાઓ લખતા હો, તમે પણ કંઈક સાહિત્યનું લખતા હો, કે તમે ક્યાંક વાંચ્યું હોય કંઈક અને તમારી બીજા બધા સાથે વહેંચવું હોય, શેર કરવું હોય, તો વેલ, આજે છે તમારો ચાન્સ, તમારી તક. 972-235-5555 કાર્યક્રમમાં પહેલું જ ગીત સાંભળીએ, ખૂબ જ સુંદર, ઓધાજી મારા વાલાને વળીને.

માને તો મનાવી લેજો રે ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે. આ ગીત જે છે તમે લતા મંગેશકરના અવાજમાં સાંભળ્યું હશે, ઈશ્વરા મજમુદારના અવાજમાં સાંભળ્યું હશે. આસિફ દેસાઈથી લઈને ઘણા બધા કલાકારોએ, ઘણા બધા ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. આ ગીતની જે ભાવના છે એટલી સુંદર છે અને લોકગીત છે. લોકગીત એટલે કે એના જે કવિઓ હોય છે એનો કોઈને ખબર નથી હોતી, એનો ઉલ્લેખ બહુ ઓછો થતો હોય છે, વર્ષોથી ગવાતું આવ્યો છે. ઓધાજી એટલે ઉદ્ધવજી, અને આની માટે ઘણી બધી વખત એનો ઉલ્લેખ પણ કર્યો છે કે ઉદ્ધવજી જ્યારે ગોકુળમાં જાય છે ત્યારે જે ગોપીઓ અને રાધાને ખબર પડે છે કે ઉદ્ધવજી આવ્યા છે. અને તમે ઘણી બધી નવલકથાઓ જો કદાચ વાંચી હશે, ક્યાંક એમનો ઉલ્લેખ અને આ જે પ્રસંગ વાંચ્યો હશે, તો તમે વિચાર કરી જુઓ કે એ સમયમાં જ્યારે વોટ્સએપ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઇન્સ્ટન્ટ મેસેન્જર, ફોન કોલ્સ, પત્રવ્યવહાર બી ન હતો એટલો બધો, એ સમયમાં જ્યારે તમને ખબર પડે કે તમારી કોઈ પ્રિય વ્યક્તિ જે તમને છોડીને ગઈ છે અને એનો કોઈ તમને ખબર અંતર નથી, તમારી પાસે એના કોઈ જ સમાચાર નથી, અને એને જે ઓળખે છે એ વ્યક્તિ તમારા ગામમાં આવી છે, હવે એ તમે કલ્પના કરી જુઓ એ જે સિનેરિયો છે એ પરિસ્થિતિનો, કે તમારા ગામમાં આવી છે અને તમારે એને તમારો સંદેશો આપવાનો છે કે ભાઈ તમે કૃષ્ણ ભગવાનને મળો ત્યારે આટલો મારો સંદેશો આપજો, કારણ કે અમારી પાસે કોઈ કોલ નથી કે કોઈ વોટ્સએપ નથી કે કોઈ જાતનું ફેસ ટાઈમ નથી કરવાનો, સંદેશો એ આપવાનો છે કે વળજો તમે, એને વળીને તમે કહેજો કે આવી રીતે છોડીને જવાય, ઓધાજી મારા વાલાને વળીને કહેજો કે મનાવી લેજો, તમે એને થોડું વળજો, થોડું મનાવી પણ લેજો કે આવી રીતે અમને બધાને છોડીને કેમ ગયા. અને એ નવલકથા ઘણી બધા લેખકોએ જ લખી છે, એમાં હરકિશન હરિન્દ્ર દવેની ખૂબ જ એક સુંદર નવલકથા છે જેનું નામ છે માધવ ક્યાંય નથી મધુવનમાં. એમાં આ પ્રસંગનો એટલું સુંદર રીતે એનું આખું વર્ણન છે કે ગોપીઓ રડતા રડતા ઓધાજીને ઉદ્ધવજીને કહે છે કે આવી રીતે અમને જે છોડીને ગયા તો તમે વળજો, મનાવજો, કુબજાને અમે પટરાણી કહીશું, એ જે કહેવા કરશે અમે એમને માનીશું અમે એમનું, પરંતુ એકવાર, ફક્ત એકવાર ગોકુળમાં આવે અને અમને બધાને મળે. એટલા સુંદર એના શબ્દો, એટલા સુંદર એનો ભાવ, કે જે વિરહ છે એ વિરહ એટલો બધો છે, વ્યથા એટલી બધી છે અને પહોંચાડવા માટે બીજું કોઈ માધ્યમ નથી ઓધાજી સિવાય.

ખૂબ જ સુંદર શબ્દ સાથે, સુંદર ગીત અને વાંસળીના ધૂન સાથે તમે આ ગીત સાંભળ્યું. એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે હું ગોકુળીએ ગામ નહીં આવું. વિચાર કરી જુઓ કે આપણા સંગીતની દુનિયામાં, આપણી સાહિત્યની દુનિયામાં જો શ્યામ અને રાધાના ગીતો ના હોત તો શું થાત, શ્યામ અને ગોપીઓના ગીતો ના હોત તો શું થાત, અને કૃષ્ણ ભગવાનની કથાઓમાં કૃષ્ણ ભગવાનના સંગીતને લગતા કોઈ પણ ગીતો ના હોત તો શું થાત. અને એટલા માટે જ એવું કહેવાયું છે કે સાહિત્યમાં, આપણા ગુજરાતી સાહિત્ય કે કોઈ પણ સાહિત્યમાં, સૌથી વધારે જે લખાયું છે કવિતાઓ, નવલકથાઓ કે તમે એના કોઈ પણ ગીત, વિરહ ગીતો વગેરે વગેરે, એ કૃષ્ણ માટે લખાયા છે. ઘણા બધા ગીતોની ફરમાઈશ તમારી આવી રહી છે, બિલકુલ, કારણ કે આજનો જે કાર્યક્રમ છે એ તમને સમર્પિત છે. મહિનાનો પહેલો રવિવાર છે આજે, ઓક્ટોબરની 4 તારીખ, અને એટલા માટે કોઈ વિષય નથી જેમાં તમારે સવાલોના જવાબ આપવાના છે, ફક્ત કેટલાક સુંદર ફરમાઈશી ગીતો ઓન 104.9 FM.

પાંદડો લીલું ને રંગ રાતો આજે ગીતમાં જે ખૂબ જ સુંદર શબ્દ તમે સાંભળ્યા ને લતા મંગેશકરજી, હા મિત્રો, લતા મંગેશકરના અવાજમાં અને એમની સાથે હતા મહેન્દ્ર કપૂર. ફિલ્મી ગીત હતું, ગુજરાતી, બિલકુલ ગુજરાતી ફિલ્મી ગીત હતું. કાર્યક્રમનું નામ સાતસંગાત. ઘણા ઘણા તમારા કોલ્સ, ઘણી બધી પસંદો પર તમને ગીતો સંભળાવવા જઈ રહી છું. આજે છે ફરમાઈશી રવિવાર અને ઘણી બધી બોધકથાઓ કે ક્યાંક ને ક્યાંક કંઈક સુંદર જે વાંચન કર્યું હોય, બિલકુલ એ પણ શેર કરવાનો નમ્ર પ્રયાસ રહે છે. સો એક કથા જે ઘણા વર્ષો પહેલાં કદાચ મેં તમને કીધી હશે, પરંતુ હમણાં ફરીથી મેં ક્યાંક વાંચી એના જ સંદર્ભમાં. સો એક વ્યક્તિ હતો અને આપણે બધા જ હંમેશા જે કરતા હોય છે ને એના રિલેટેડ મને લાગ્યું, એટલે મને એમ થયું કે ચલો આજે ફરીથી હું શેર કરું આ કથા. એક વ્યક્તિ હતો અને હંમેશા એમ થતું હતું કે મારા જીવનમાં કંઈક અપૂર્ણતા છે, કંઈક કમ્પ્લીટ નથી. હું કંઈ પણ કરું પણ એને એમ થતું હતું કે સંતોષ નથી, મને શું કરવું છે એને પોતાને ખબર નથી. આપણે જે કહીએ ને આમ કન્ફ્યુઝનનું સ્ટેજ. અને એક વખત એની મુલાકાત એક અતિશય ધનાઢ્ય, બહુ જ પૈસાદાર વ્યક્તિ સાથે થઈ. એટલો બધો અંજાઈ ગયો એને, એમ થયું કે આ વ્યક્તિ કેટલી બધી વગદાર છે, એનો સમાજમાં કેટલો બધો મોભો છે, પ્રતિષ્ઠા છે પૈસાને લીધે. એટલે એ વ્યક્તિને એમ થયું કે હું એટલી બધી મહેનત કરું કે મને આટલા પૈસા મળે, જીવનમાં મને એટલા બધા પૈસા મળે કે સમાજમાં મારું સ્થાન એકદમ ઊંચું થઈ જાય. વ્યક્તિએ દિવસ રાત જોયા વગર ઘણી બધી મહેનત કરી અને સારો એવો પૈસા પાત્ર થઈ ગયો. છતાં પણ એ જે પેલી એને અપૂર્ણતા લાગતી હતી, જે એમ લાગતું હતું કે મારા જીવનમાં કંઈક ખૂટે છે, એ હજી પણ એને થયા કરતો હતો, જે ચચરાટ કહેવાય ને એ. થોડા વખત પછી એની મુલાકાત એક જ્ઞાની પંડિત સાથે થઈ અને એ પંડિતને એણે પૂછ્યું કે તમે આટલું બધું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું. પંડિતે કહ્યું કે મેં એટલા બધા વેદો વાંચ્યા છે, એટલું બધું અધ્યયન કર્યું છે, દુનિયાનો કોઈ એવો વિષય નથી કે મને ખબર નહીં હોય, મેં એટલા બધા પુસ્તકો વાંચ્યા છે અને એટલા માટે આજે મારી પાસે આ પંડિત આવી છે. વ્યક્તિને થયું કે કદાચ એવું હશે કે મેં ધન તો મને મળી ગયું, મારે ભણવું જોઈએ, મારે જ્ઞાન લેવું જોઈએ કે જેથી કરીને મને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થાય કે હું પૂર્ણતા અનુભવું. વ્યક્તિએ અધ્યયન શરૂ કર્યું અલગ અલગ વિષયોમાં, અલગ અલગ અધ્યયન, વેદો, પુરાણો, શાસ્ત્ર, દરેક વિષય પર ચિંતન કરી નાખ્યું.

તો જ્ઞાન પ્રાપ્ત થાય કે હું પૂર્ણતા અનુભવું. વ્યક્તિએ અધ્યયન શરૂ કર્યું અલગ અલગ વિષયોમાં, અલગ અલગ અધ્યયન, વેદો, પુરાણો, શાસ્ત્ર, દરેક વિષય પર ચિંતન કરી નાખ્યું, છતાં પણ પેલી અપૂર્ણતા નથી જતી, છતાં પણ મનમાં કંઈક ને કંઈક અધૂરપ લાગતી હતી. હવે વ્યક્તિને થયું કે હવે એવું શું હશે, પૈસા છે મારી પાસે, જ્ઞાન છે. એક વખત એની મુલાકાત એક કલાકાર સાથે થઈ, એવો કલાકાર કે જે દરેક કળામાં નિપુણ, સુંદર ગાઈ શકતો હતો, સુંદર ચિત્રકામ કરી શકતો હતો, વગેરે વગેરે. ત્યારે એક વ્યક્તિને એણે પૂછ્યું, તેણે કહ્યું, મેં નાનપણથી આ બધી કળાઓ શીખી છે ને એટલા માટે આજે મારી પાસે નિપુણતા છે, હું પાવર દો, દરેક કળામાં મારી પાસે નિપુણતા છે. વ્યક્તિને થયું કદાચ એવું હશે કે જ્ઞાન અને મારી પાસે ધન છે, કળા નથી, કોઈ જાતનું આર્ટ નથી મારી પાસે, તો મારે હવે એવી હોબીઝ કેળવવી જોઈએ, કળા કરવી જોઈએ. વ્યક્તિએ ધીરે ધીરે સંગીત શીખવા લાગ્યું, ચિત્રકામ શીખવા લાગ્યું, અલગ અલગ કળાઓ શીખવા લાગી, છતાં પણ એના મનમાં જે એક અસંતોષ હતો, અધૂરો પતી જતી નથી. છેવટે કંટાળીને એક સંત પાસે જાય છે અને સંતને કહે છે કે હું શું કરું, હું ધનવાન થઈ ગયો, જ્ઞાનવાન થઈ ગયો, કળા મારી પાસે બધી જ છે, છતાં પણ મનમાં કંઈક અપૂર્ણતા છે. સંતે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો કે તમે જે અપૂર્ણતાની વાત કરો છો એ મનમાં છે, એટલે કે તમારા મનથી જ તમારી એ પૂરી થશે, તમને કોઈ ધનથી, કોઈ જ્ઞાનથી, કોઈ કળાથી એ બધી અપૂર્ણતા પૂરી નહીં થાય. તમારી જે અધૂરપ છે, જે તમને લાગે છે કે મારામાં અધૂરપ છે, એ અધૂરપ તમારે પોતે અંદર શોધીને પૂરી કરવાની છે. કારણ કે એવી કોઈ વસ્તુ નથી, દુનિયાની કોઈ વસ્તુ તમને પૂર્ણ ન કરી શકે, તમને પૂર્ણ કરી શકે તો ફક્ત તમારું મન, તમારો સંતોષ. એટલા માટે તમે ધનની પાછળ, જ્ઞાનની પાછળ, કળાની પાછળ દોડીને વિચારતા હો કે મારું જીવન પૂર્ણ થઈ ગયું, એવું ક્યારેય નહીં થાય. પૂર્ણતા મળશે તો ફક્ત અને ફક્ત સંતોષથી અને તમારા આંતરિક મનથી.

0: Watering toppings, exciting specialty flavors, pasta and much more. Visit on September 25th and 26th and October 2nd, 4th and 23rd after your Garba fun until 3 a.m. Fun Pizza Kitchen Frisco. Your Garba may end, but the party doesn't.
1: ये लास्ट दिवाली पहना था ये नेहा की शादी में इस पे तो ऑलरेडी इंस्टाग्राम पर डीपी है हे भगवान मेरे पास पहनने के लिए कुछ भी नहीं है
2: जब वार्डरोब में हो फैशन का अकाल तो सीधा इंडियन अटायर जाओ बालिके
1: प्रभु डिस्काउंट भी मिलेगा
2: ऑफ कोर्स फेस्टिव कलेक्शन पर अप टू 25% ऑफ तथास्तु
3: डिस्कवर स्टनिंग लहंगास एलिगेंट साड़ीज ब्राइडल ज्वेलरी एंड फेस्टिव स्टाइल्स फॉर मेन एंड किड्स ऑल एट इंडियन अटायर ऑन 2995 प्रेस्टन रोड फ्रिस्को इंडियन अटायर फ्रिस्को योर डिवाइन डेस्टिनेशन फॉर फेस्टिव फैशन
4: इट्स द टाइम टू क्लॉक आउट
5: And most importantly, it's time to turn up the flame. Introducing Flame Hour at Tandoori Flame, जहाँ तंदूर की smoky खुशबू, sizzling flavors और चटपटे appetizers make an ordinary weekday feel like a delicious celebration. Every Monday through Friday from 5 to 8 p.m., order any two entrees and get one appetizer absolutely free. Bring your family, friends and your appetite. Visit Tandoori Flame in Garland. Terms and conditions apply.
6: Who are the employees your company simply cannot afford to lose? And are you doing enough to reward and retain them? An executive bonus plan using life insurance can be a flexible way to offer select key employees valuable protection today and potential future benefits later. To learn whether this strategy may fit your business, visit shopcompareinsure.com to get started. Call 469-789-3603. That's shopcompareinsure.com. Your 360 insurance solution. Product subject to carrier approval, policy terms and state availability. Guarantees depend on the issuing carrier. Consult qualified legal and tax professionals before implementing any business insurance strategy. Not legal, tax, investment or financial advice.
7: ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಮನೆ ಖರೀದಿಸುವುದು ಈಗ ತುಂಬಾ ಈಸಿ ಆಗಿದೆ ಗೃಹ ಪ್ರವೇಶ್ ಇಂಡಿಯಾ ಪ್ರಾಪರ್ಟಿ ಎಕ್ಸ್ಪೋವನ್ನು ಪ್ರಸ್ತುತಪಡಿಸುತ್ತಿದೆ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ಚೆನ್ನೈ ಮುಂಬೈ ಪುಣೆ ಮತ್ತು ಡೆಲ್ಲಿ ಎನ್ಸಿಆರ್ ಎಂದ ಟಾಪ್ ಡೆವಲಪರ್ಸ್ ಎಲ್ಲ ಒಂದ್ ರೂಫ್ ಕೆಳಗೆ 200+ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ ನಿಮಗೆ ಸೂಟ್ ಆಗುವಂತ ಪ್ರಾಪರ್ಟಿಯನ್ನು ಈಸಿಯಾಗಿ ಕಂಡುಕೊಳ್ಳಿ ದಿನಾಂಕ ಅಕ್ಟೋಬರ್ 10th and 11th ಸ್ಥಳ ಹಯತ್ ರೀಜೆನ್ಸಿ ಫ್ರಿಸ್ಕೋ ಸಮಯ ಬೆಳಗ್ಗೆ 10 ರಾತ್ರಿ 8 ಫ್ರೀ ಎಂಟ್ರಿ ಫ್ರೀ ಪಾರ್ಕಿಂಗ್ ಕೂಡ ಇದೆ ಮೈ ಸ್ಕ್ವೇರ್ ಫೀಟ್ ಇಂದ ಬರುತ್ತಿರುವ ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಇಂಡಿಯಾ ಪ್ರಾಪರ್ಟಿ ಎಕ್ಸ್ಪೋವನ್ನು ಮಿಸ್ ಮಾಡಬೇಡಿ
8: एंड वेलकम बैक दिस इज केजीएम 104.9 एफएम फनेश रेडियो ब्रिंगिंग द कम्युनिटी टुगेदर हूँ जो तुम्हारी साथी संगाती नीलम दवे कार्यक्रम तमारी सेवा में दर रविवार ने बपोरे 12 to 1 वच्चे कार्यक्रम नो नाम सात संघात अने हमणा हमणा तमे रेडियो ट्यून इन कर्यो तो वेल आजे छे रविवार महिनानो पहेलो रविवार बिल्कुल तमे विचारता छो रविवार छे एटले तो तमे आव्या छो एक्जेक्टली राइट रविवार छे एटले तो हूँ आवी छूँ रविवार एटले 12 to 1 वच्चे तमारो सात संघात रहे छे અને મારા ઘણા બધા શ્રોતાઓ મને જ્યારે મળતા હોય પહેલી વખત ઇન પર્સન ઘણા બધા વર્ષોથી સાંભળતા હોય પરંતુ ઇન પર્સન પહેલી વાર મળે ત્યારે હું બધાને કહેતી હોઉં છું કારણ કે એ લોકો મને એમ કે અમે તમને દર રવિવારે સાંભળી મેં સારું ને એ રીતે હું તમારા બધાના ઘરમાં કિચનમાં તમે જ્યાં જ્યાં છો મારો સાથ છે સંગાત છે એટલે તમને ક્યારે એવું ન લાગે કે હું તમને પ્રત્યક્ષ મળી છું કે નહીં મળું મારો અવાજ તમારી સાથે છે સાથ સંગાત એ આ જ રીતે રહેશે વર્ષો સુધી ઈશ્વરના આશીર્વાદ સાથે ટેક્સાસ પ્રાઇમરી કેરને યાદ કરી લઈએ 13 જી હા 13 તમારા બધાની સેવામાં અને હવે એમનું એક બીજું લોકેશન આવી રહ્યું છે ફ્રિસ્કોમાં ઇન્ટ્રોડ્યુસિંગ લિનોક્સી મેડિકલ અને ફાઉન્ડેડ બાય ડૉક્ટર મનદીપ આચાર્ય તો તમે જરૂર ત્યાં જઈ શકો છો સેટરડે સન્ડે એટલે કે શનિવાર અને રવિવારે પણ એ ઓપન હોય છે બધી જ કેર અંડર વન રૂફ તમારે અર્જન્ટ કેર માટે જવું હોય પ્રાઇમરી કેર માટે જવું હોય ઇનહાઉસ લેબ ટેસ્ટિંગ માટે જવું હોય એક્સરેસ માટે સિટી સ્કેન્સ વગેરે વગેરે એક જ નામ એન્ડ દેટ ઇઝ ટેક્સાસ પ્રાઇમરી કેર આજે ફક્ત અને ફક્ત કેટલાક સુંદર ગુજરાતી ગીતો તમારી પસંદ પર તમને સંભળાવી રહી છું અને એની સાથે સાથે કેટલીક સુંદર બોધકથાઓ વાર્તાઓ અવતરણો ક્યાંક વાંચ્યા હોય તે તમારા માટે પણ એક તક છે તમે ક્યાંક કંઈક સુંદર વાંચ્યું હોય સાહિત્યનું તમે પોતે કંઈક લખતા હો અમારી સાથે શેર કરવા માગતા હો અમારા શ્રોતાઓ સાથે શેર કરવા માગતા હો તો 972-235-5555

રાખના રમકડા ખૂબ જ સુંદર ગીત. અવિનાશ વ્યાસના સંગીતમાં સજેલ અને આ એક ફિલ્મી ગીત હતું જે ખૂબ જ સુંદર એક ભજન પણ છે. અને ઘણા બધા ગીતકારોએ ઘણી રીતે પોતપોતાની રીતે સંગીતકારોએ અને કયા ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. કાર્યક્રમનું નામ સાતસંગાત અને આ ગીત જે હતું સંગીતાબેન તમારી પસંદ પર તમે સાંભળ્યું અનુનો 4.9 FM. રમકડા પરથી મને એક વાત યાદ આવી ગઈ જે મેં ક્યાંક થોડા વખત પહેલાં વાંચી હતી. શનિવારે હું કમ્યુનિટી આઉટરીચ કાર્યક્રમ જે કરતી હોઉં છું એમાં ઘણીવાર 2-3 વચ્ચે પણ ક્વિક મોટિવેશનલ સ્ટોરીઝ કે ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ કહેવાનો પ્રયત્ન રહે છે. તો ત્યારે એ કાર્યક્રમમાં મેં આ વાત કરી હતી. ગુજરાતી કાર્યક્રમમાં નથી કરી તો મને એમ થયું કે ચાલો આજે હું ગુજરાતીમાં તમને કહી દઉં. અને એટલી સુંદર પ્રેક્ટિકલ વાત હતી એ મેં જ્યાં આંગણ પણ વાંચી મને એટલી બધી ગમી હતી કે મને એમ થયું હતું કે હું બધા શ્રોતાઓ સાથે શેર કરીશ. સો એક વખત એક સ્ટોરની બહાર તમને ખબર છે કે અહીંયા બધા હંમેશા કૂકીઝ વેચતા હોય, રાઈટ? ચિલ્ડ્રન જે નાના નાના બાળકોથી લઈને સ્કૂલના એજના પણ બાળકો એમના સ્કાઉટ માટે વગેરે વગેરે ફંડ રેઝિંગ માટે. તો એ રીતે એક ઉનાળાની બપોરે એક નાનો બાળક હતું, એના 2-3 ટીચર્સ હતા અલગ અલગ ટેબલ્સ નાખેલા, અને ત્યાં આગળ દુકાનની બહાર કોઈ સ્ટોરની બહાર કૂકીઝ વેચતો હતો. 5-7 વર્ષની આસપાસની એની વય હશે અને ઉનાળાની બપોર હતી, છતાં પણ એ લોકો બધા જ બહાર ઊભા હતા કૂકીઝ વેચવા માટે. એટલામાં એક નવયુવાન ત્યાંથી બહાર નીકળ્યો. એણે જોયું કે આટલી તડકામાં આટલી બપોરે આ છોકરો બિચારો નાનો છોકરો કૂકીઝ વેચી રહ્યો છે. એટલે એણે નક્કી કર્યું કે એની પાસે જેટલી કૂકીઝ છે હું લઈ લઈશ કે જેથી કરીને જલ્દી ઘરે જઈ શકે. એટલે એણે બાળક પાસે આવીને પૂછ્યું કે બેટા કેટલાની કૂકીઝ છે અને એક પેકેટના ભાવ કયા. પછી એણે કહ્યું કે ઓકે મને હવે તારી પાસે જેટલી પણ કૂકીઝ છે બધી મને આપી દે. તો એણે કીધું કે ના અંકલ તમે એક જ લો કે બે લો. એણે ના પાડી બાળકે. એટલે યુવાને બડી નવાઈ લાગી કે કેમ શું વાંધો છે હું બધી લઈ લઉં. તો એણે કહ્યું કે ના મારા ટીચરે એમ કીધું છે કે એક સાથે બધી નથી વેચવાની, અને ટીચરે એમ પણ કહ્યું છે કે હું ત્યાં સુધી ઘરે ના જઈ શકું જ્યાં સુધી મને 10 લોકો ના ન કહે, કે 10 લોકોને હું પૂછું અને 10 લોકોએ મને ના કહેવાની કે ના મારે નથી જોઈતી ત્યાં સુધી મારે ઘરે નથી જવાનું. એટલે આ કૂકીઝ તો તમારે બધી નહીં લઈ શકો તમે. એને ઘણી બધી નવાઈ લાગી કે આટલું નાનો બાળક અને કેટલા સરસ જવાબો આપે છે. એણે કીધું ઓકે હું તારા ટીચર સાથે વાત કરું છું કે કેમ મારાથી બધી કૂકીઝ ના લેવાય. એટલે એ વ્યમવાન બાળકનો જે ટીચર હતી એની પાસે ગયો અને એને પૂછ્યું કે હું આ બધી કૂકીઝ એટલા માટે લેવા તૈયાર છું કે જેથી કરીને આ તડકામાંથી તમે લોકો ઊભા છો તો ઘરે જલ્દી જઈ શકો. આ બાળક બિચારું ક્યારનો ઊભો હશે. તમે પણ એને ના કેમ પાડી કે 10 કૂકીઝ 10 લોકો ના પાડે. એટલે ટીચરે એને ઘણો સુંદર જવાબ આપ્યો કે આપણે જીવનમાં હંમેશા બાળકોને ઉત્સાહ અને પ્રોત્સાહન આપીએ છીએ સફળતા માટે. કોઈ દિવસ આપણે બાળકને એવું શીખવાડ્યું છે કે તને રિજેક્શન પણ મળશે, તને લોકો ના કહેવાવાળા દુનિયામાં ઘણા બધા મળી જશે, લેવાવાળા મળશે કૂકીઝ, પરંતુ એની સામે એક જણ જો લેશે તો 10 જણા ના પણ તને પાડશે જીવનમાં. આજે એ 5 વર્ષનું છે. જેમ જેમ એનો તબક્કો મોટો થતો જશે સ્કૂલમાં કોલેજીસમાં ઘણી બધી વખત એવું થશે કે લાઈફ એને રિજેક્ટ કરશે. નોકરીની વાત હોય, છોકરીની વાત હોય, કોઈ ઘણા બધા અલગ અલગ પ્રસંગોમાં કે એને રિજેક્શનનો સામનો કરવો પડશે. આપણે બાળક કે ટીચર્સ કોઈ દિવસ એવું નથી શીખવાડતા બાળકને કે તને હંમેશા હા જ નહીં મળે, ના પણ મળશે, નકાર પણ મળશે, નિષ્ફળતા પણ મળશે, ફેલિયર પણ મળશે. તો આ મારી ટ્રેનિંગ છે એને કે જીવનમાં હંમેશા બધા જ તારું સારું સારું બોલવાવાળા તને હંમેશા પ્રતિભાવ જે છે પોઝિટિવ નહીં મળે, રિજેક્શન પણ મળશે. અને જ્યારે રિજેક્શન તમે બાળકને નાનપણથી શીખવાડો, કોઈ પણ બાળકને, છોકરો હોય કે છોકરી, કે રિજેક્શન એટલે કે 10 લોકો ના પણ પાડશે, એક વખત જો કૂકી લેવાવાળા મળશે સામે 10 લોકો ના પાડશે, એ ટ્રેનિંગ કે એ શિક્ષણ તમે આપ્યું હશે, ક્યારે પણ એ બાળક મોટું થઈને જીવનમાં જો એને રિજેક્શન કે નિષ્ફળતા મળશે તો હતાશ નહીં થઈ જાય. કારણ કે એનો પાયો છે કે સફળતા કરતાં પહેલાં નિષ્ફળતાનો સામનો એણે કરવો જ પડશે.

0: કીર્તિદાન ગઢવીની સાથે પ્રિયા સરૈયાનો અવાજ. કીર્તિદાન ગઢવી ખૂબ જ સુંદર એક એવા કલાકાર છે જે ડાયરોથી લઈને લોકગીતથી લઈને ગરબા રાસ ઘણું બધું એમનો જે કંઠ છે, ચારણપુરમાં જન્મેલા છે એટલે કંઠ એમનો એટલો સુંદર કંઠ છે. અને મારા સદભાગ્ય એમની સાથે ઇન્ટરવ્યૂ કરવાની મને તક મળી હતી ગયા અઠવાડિયે જ, તો બિલકુલ હું ઇન્ટરવ્યૂ તમારી સાથે શેર કરીશ. તમે એ બધા ઘણા બધા એવા ગુજરાતી કલાકારોથી લઈને ઘણા બધા બીજી બધી ક્ષેત્રના અગ્રણી લોકો, સંતોની વાત હોય કે સ્પિરિચ્યુઅલ લીડર્સ, અમારી જે કમ્યુનિટી આઉટરીચની ચેનલ છે એના માટે હું કરતી છું, તો તમે એને ફોલો કરી શકો છો. એન્ડ દેટ ઇઝ ફનેશિયસ કમ્યુનિટી આઉટરીચ, જ્યાં ઘણા બધા ગુજરાતી કલાકાર સેલિબ્રિટીઝથી લઈને હિન્દીમાં પણ પ્રયત્ન કરતી હોઉં છું જ્યારે જ્યારે સમય મળે અને તક મળે. તક એ બહુ મોટી વસ્તુ હોય છે, રાઈટ? તક મળવી જોઈએ. તો કાર્યક્રમનું નામ સાથ સંગાથ. તમારા ઘણા બધા કોલ્સ માટે, સાથ માટે, સંગાથ માટે હંમેશા ખૂબ ખૂબ આભાર. 972-235-5555 ગઢવીની જ્યારે વાત નીકળે, કીર્તિદાન ગઢવી હોય કે આદિત્ય ગઢવી, ગઢવી કુળમાં જન્મેલા જેટલા પણ હોય છે, ચારણ કુળ કહેવાય ગઢવી એટલે, એમને ઈશ્વરના આશીર્વાદ હોય છે એમના કંઠ માટે. તો સાંભળીએ આદિત્ય ગઢવીને.
1: આ દુનિયાની બધી નદીઓ અમે જોઈ છે, દુનિયાની કેટ કેટલી નદીઓના રંગો અમે જોયા છે, પણ દુનિયામાં ક્યાંય કોઈ નદીનો રંગ કાળો નથી જોયો. આ યમુના એક જ એવી છે કે જેનો રંગ કાળો છે. આ યમુના કાળી કેમ છે? અને ત્યારે ઈ કવિએ જવાબ આપ્યો કે જે દિવસે કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા ગયા અવતાર કાર્ય પૂરું કરવા માટે થઈ, તે દિવસથી આખું ગોકુળ, રાધાજી, ગોપીઓ, મા યશોદા, એને એટલા આંખમાંથી આહુડા પાયડા, એની આંખમાંથી કાજળ છે ને એ વહી વહી વહી અને યમુનામાં ભળી ગયા, અને ત્યારથી યમુના કાળી પડી ગઈ છે. ત્યારથી યમુના કાળી પડી ગઈ છે. ઈ મોરલીના સુર વાગે એટલે અહીંયા આખું ગોકુળ ઘેલું થતું.

સલીમ સુલેમાનનું સંગીત અને આદિત્ય ગઢવીનો અવાજ, ખૂબ ખૂબ આભાર. ઘણા બધા કોલ આ ગીતને પસંદ કરવા માટે. જે બિલકુલ ગુજરાતી ગીત સંગીતમાં એટલું સુંદર સ્તર થવા લાગ્યું છે, એટલે સુંદર ગીતો આવા રહ્યા છે અને એનું જે એક આખું રૂપરંગ બદલાઈ રહ્યું છે. ગુજરાતી ગીત સંગીતની વાત નીકળે ત્યારે ઘણા બધા એમ થાય કે તમારા સંગીતમાં શું હોય, ગરબાને રાસજી ના, અમારા સંગીતમાં ઘણી બધી વિવિધતા હોય. એ વિવિધતા તમારા માટે લાવવાનો પ્રયત્ન હોય છે નમ્ર પ્રયાસ દર રવિવારની બપોરે. ખૂબ ખૂબ આભાર તમારા સાથ સંગાત માટેનું. હંમેશા મારા શ્રોતાઓને એક નમ્ર વિનંતી કરતી હોઉં છું કે તમને લાગતું હોય કે આ કાર્યક્રમ તમારા જેવા ઘણા બીજા સાહિત્ય રસિકો માટે, સંગીત રસિકો માટે, ગુજરાતી ભાષા માટે, તમે બીજા સ્નેહીઓને કે તમારા મિત્રોને જેમને ગમતું હોય ગુજરાતી સંગીત, એમને જરૂરથી જણાવજો. ઘણા બધા મારા શ્રોતાઓ એમના યુકેમાં રહેતા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સને કહ્યું છે, ઘણા બધા યુએસના અલગ અલગ સ્ટેટ્સમાં, એન્ડ ઇનફેક્ટ એ વાત કહેતા પણ મને આનંદ અને ગર્વ થતો હોય છે કે ઇન્ડિયામાં પણ ઘણા લોકો એપ ઉપર આ કાર્યક્રમ સાંભળતા હોય છે મારા શ્રોતા થ્રુ, નોટ માય રિલેટિવ્સ ઓર ફ્રેન્ડ્સ ફેમિલીની વાત નથી. તો ખૂબ ખૂબ આભાર એ બધી વસ્તુનો. અને મેં કહ્યું તેમ તમને લાગતું હોય કે આવો કાર્યક્રમ જે તમારા ઘણા બીજા શ્રોતાઓને તમે સંભળાવી શકો છો સંગીત અને જેમનો પ્રેમ હોય ગુજરાતી માટે, તો ફનેશિયાનું ફ્રી એપ છે, જે બિલકુલ ફનેશિયાના એપ ઉપર તેમ સાથે સાથે કમ્પ્યુટર પર પણ ફનેશિયા.net કે ફોન પર પણ તે સાંભળી શકે છે દર રવિવારની બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે.